શ્રી દીપનારાયણ ભગવાન કી. સર્વપ્રથમ વિશ્વવંદનીય પ્રાતા સ્મરણીય આરાધ્ય ગુરુદેવ કે ચરણારવિંદ મેં સત સત નમન. ગુરુદેવ કે ચરણો મેં નમન કરતે હુએ વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદપુરજી મહારાજ કે આશીર્વાદ સે ઓમ શ્રી વિશ્વદીપ ગુરુકુલ સ્વામી મહેશ્વરાનંદજી આશ્રમ શિક્ષા એમ શોધ સંસ્થાન કે અંતર્ગત વિશ્વ કા એક માત્ર ઓમ આશ્રમ જો વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદપુરજી મહારાજ કે કલ્પનાથી વો સાકાર રૂપ લેને કે બાદ દ્વિતીય વર્ષગાંઠ કા આયોજન કે ઉપલક્ષ મેં પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય શ્રી સ્વરૂપાનંદજી મહારાજ ચેતનગીરીજી મહારાજ મેરે આત્મપ્રિય સ્વામી જ્ઞાનેશ્વરપુરજી મહારાજ સ્વામી અવતારપુરજી મહારાજ સ્વામી રાજેન્દ્રપુરજી મહારાજ મનસાસેન બિરાજિત સંસ્થા કે સભી શુભચિંતક એવમ ભક્તગણ ગુરુજન બાલક બાલિકાએ સભી કો પૂજ્ય શ્રી ગુરુદેવ કા બહોત બહોત આશીર્વાદ એવમ પૂજ્ય ગુરુદેવ કે આશીર્વાદ સે આપ યહાં પધારે ઇસકે લિયે આપકો બહોત બહોત બહોત ધન્યવાદ હૈ.